કે લડીવાર પ્રકરણ મહારાજી સેવા લઈ રહે ને છે વિશેષતાઈયા ગુરુ ગ્રંથ સાહેબ મહારાજી દિયા ઓર બેનતી છે એન્ડ નહીં સમુદ્ર દે કિનારે તે આનંદ હી હૈ અંત નહીં પા સકદે ਇਹ ਛਿਆਂ ਚੋਂ ਚਾਰ ਵਿਸ਼ੇਸ਼ਤਾਈਆਂ ਆਪ ਜੀ ਸਰਵਣ ਕਰ ਚੁੱਕੇ ਹੋ ਅੱਜ ਪੰਜਵੀਂ ਦੀ ਵਾਰੀ ਹੈ ਚਾਰ ਕੇਵਲ ਬੋਲ ਕੇ ਲੰਘਦੇ ਆ ਡਿਟੇਲ ਵਿੱਚ ਆਪ ਜੀ ਸੁਣ ਚੁੱਕੇ ਹੋ ਗੁਰੂ ਨੇ